ઉપમા રૂપવંત હોય ના હોય પ્રકૃતિ જો સુગલ કરતો હોય તનવંતા હોય ક્યાં કો ગર્ભ જ્યાં સૌ કૃતિકા દિયા દ્રવે અસુરા દેખો કા હોય પ્રકૃતિ કલા બિના કહેતા હોય દેખો હોય બહ દાતાર્થ દેના જાને ગાવાર જસ ગર્ભ સા તુટ રોગ નાને સોજન સદા રોગ જો મંદિર કો થમ તમ તંગુર કા સોધ મંદ સંબંધ ઉપખાન નામ ચાર તરા પ્રાણી ગુર ચલ લગત નિસ્તરાય